બાળકો પડે જોડે લોકગીત સુન્યો પણ વાતો તો ઘણી ઘણી, લેકિન ઘડી સુઈ કે આપણે કાર્યક્રમ પકડ પૂરો મસ્ત રહો, વ્યસ્ત રહો, આપણો આપણે પશુધનો બરાબર ધ્યાન રાખો. રોમ રોમ સર.